0: दर रोज 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: આવો અમારી સાથે.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મનોરંજનના લહેર ઉપર આવી પહોંચી છે રત્ના આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને. આપ સૌ કોઈ બસ મજામાં હશો એ જ આશા રાખતા. 25 તારીખ સપ્ટેમ્બર મહિનો 2026નું વર્ષ અને આજે છે અનંત ચતુર્દશી. ભાદરવા સુદ ચોથના દિવસે આપણે અનંત ચૌદશ તરીકે આ પર્વને ઉજવીએ છીએ. આપ સૌ કોઈને અનંત ચતુર્દશીની ઘણી બધી અનંત શુભકામનાઓ. અને આ હિન્દુ ધર્મનો એકમાત્ર એવો પવિત્ર તહેવાર છે જે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 14ના દિવસે આપણે ઉજવીએ છીએ. અને આજે ઘણા દેશોમાં અથવા કહી શકીએ કે ભારત દેશમાં આજે મોટા પાયે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરવામાં આવે છે. તો ચાલો આજના આ દિવસની શરૂઆત આપણે ભગવાન અનંતને યાદ કરી ભગવાન શ્રી ગણેશને વિસર્જન માટે વિદા આપીએ. અને આ સાથે જ ભગવાન શ્રી ગણેશ સૌ કોઈના જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવે એવી જ પ્રાર્થનાની સાથે કરીએ શરૂઆત આપણા આજના કાર્યક્રમની.

વાસુદ ચોથના દિવસે, અને એ સાથે જ અત્યારે આપણે કહીએ કે ભગવાન શ્રી ગણેશ સૌ કોઈના જીવનમાં વિરાજમાન થયા, અને આ દિવસે ભગવાન શ્રી ગણેશનું જ્યારે વિસર્જન આપણે કરીએ છીએ ત્યારે તે બધાના જ વિઘ્નો દૂર કરી બસ સમાપ્ત કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવે છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમને આગળ વધારીએ આપણા આગલા ગીત સાથે.

0: આવો
1: શ્રોતા મિત્રો, આજે છે અનંત ચતુર્દશીનો પર્વ અને આ દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને આ 10 દિવસીય ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. ખાસ કરીને જ્યાં જ્યાં ગણેશજીને સ્થાપના કરવામાં આવી હતી ભાદર

આવો અમારી સાથે. શ્રોતા મિત્રો, અનંત ચતુર્દશીનો પર્વ આજે સૌ કોઈ ઉજવી રહ્યા છે અને આ દિવસે સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન અનંતનું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આજના દિવસે સવારના પોરમાં ઉઠીને ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરી, તેમની પ્રાર્થના કરી, હાથ પર કાંડા ઉપર 14 ગાંઠવાળું અનંત સૂત્ર એ પવિત્ર દોરો બાંધવામાં આવે છે, જેથી આપણે હંમેશા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય.

આવો. આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી પૌરાણિક દંતકથાઓ છે જે સાચે જ આપણને એ અનુભવ કરાવે છે કે આ દંતકથાઓ આપણા જીવનમાં તહેવારની સાથે સંકળાયેલી છે. અને માનવામાં આવે છે કે મહાભારત કાળમાં પાંડવોએ પોતાના કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ પર આ વ્રત કર્યું હતું અને ત્યારે જ તેમના દુઃખનું નિવારણ થયું હતું. તો બસ, જો તમે પણ જીવનમાં દુઃખનું નિવારણ ચાહતા હો, જીવનમાં વિઘ્નો દૂર થાય, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, તો બસ આ વ્રત આપણે કરીએ અને સાચા હૃદયથી ભગવાન અનંતને નમીએ, ભગવાન અનંતને યાદ કરીએ. શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરીશું આ છેલ્લા ગીતની સાથે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ભગવાન અનંતની કૃપા બસ અનંતકાળ માટે તમારા જીવનમાં બની રહે એવી જ શુભકામનાઓની સાથે રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ.